0: રીતિ આ બધું જ રીતિ.
1: મીહું બુણે લોય પકી એતં હાસ વાહકે બુણે દેહુ સાસકે એનમ વિસ મી કે મે ઉફા વિરકં ગેનોની એ વાહક તકાયકુ હિકેમ રાગે કુળલા મેહુનીમા.